0: ले जे माले शाप्च अलर ले
1: जे गेरगेन बाचन लर ले
0: नम हरी थंजन अलर ले
1: चोपो छंसो छो छे छो ना छो सी पी गा छ लेन छन जो जो की ट्रिंग जे जे छन पर सी नी अलर ngा ngा जा बे जे सेन जो रवर गा स छो
2: Yeah, Nachung Chitokso, Tina Tarta, Chu, Tirung, Nachung Spear, Gatsl, Tatung Lins, and the Samba, Tangpo, Joki, Tringer, and Ashik Juel. Rejoki, Tringer, Samba Chung, the Injina, Topo Chung Chung, Samag, Hisl Tara, Topo Chung Chung Sog, Arunga, Lunk, and Gentum Sag, Stavo Chung Chung, Yana, Sira Chung Chung's Grilla. Yeah, Tina, Tirung, Ta, Kayanung, Gong Sung, Titsuti. 주보충충초천리용지나영 남진 호자나 요나가 뒤쳤던가더나 중앙흥담비 뒤쳤으래라 그때 주보충충치천나 영어러라랭랭지어가니 니슈가 소중이코나가 더모가 주보충충요나 나초 나충시피르가츠린슨더가 조기 등질게 흐떡보충충더가 흐떡아벌리다당이 주보충충초어른가 얼른가니해모데 냠줄 영나 아른게 얼른 해무 타게 준통디 옴브르 가르스시 린슨 타통근가 가브릉 정 특거든 지득슴니르가 섬든 나릉아당 특거든 지득슴니르가 섬든 드게노 주보 총총 청마게 서르히요라 야디나 공내 아직 오출 시슨 바터 데릉게 조기 드긴지르가 참바 총온다그나 토므르 어초 청마게 냠게 나땅 시청세니 실은 해모즈가 론용시야